સ્ટોરેજ, ઉર્જા ભંડારણ, ગ્રીડ સુદૃઢીકરણમાં પર્યાપ્ત ગતિ કિન આયન? હું સરકારસંગ સ્પષ્ટ જવાબ ચાહું છું. હમી દીર્ઘકાલીન ઉર્જા સુરક્ષા નિર્માણ કરશો કે પ્રત્યેક સંકટ પછી આગો નિભાવને વ્યવસ્થાપન માત્ર કરશો? તેસૈલે સન્માનીય સભામુખ, દસૈં તિહાર છોડ જસ્તા ચાડ પર્વ કહિલ્યૈ એકલૈ આઉદૈનન્. તિનલે ખુશી લિએર આઉછન્, ભેટઘાટ લિએર આઉછન્, ઘર ફર્કિને પાઇલા લિએર આઉછન્, વર્ષાભરિ રોજગારી, પઢાઈ ર ભેટઘાટ લિએર આઉછન્, કામલે ટાળિયેકા પરિવારહરુ એહી બેલા એઉટૈ છ.